0: श्रोताओं, भी आप सुन रहे थे आज की सभा के शेष रहे कार्यक्रमों का संक्षिप्त विवरण एवं प्रसारण समय। एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं। इस समय प्रातः के 6:45 हुए हैं। प्रस्तुत है किसान भाइयों का अपना कार्यक्रम खेती की बात।
1: कार्यक्रम हमारा सब भाइयों ने सोरा डी वाल जी बहनों राम राम। किसान भाइयों देखो हवार हवार नो समय है ने आपने सब भाई क्षेत्र में जावा निकलिया हाँ। किसान भाइयों देखो खुशी नी लहर किसान भाइयों ने हमें दिखाई दी थी कि ये किनके आ सोरा ऊपर पानी भी पड़ी गयु है ने आपने एम कही सके कि आहू ना आहू पानी पूरा क्षेत्र में पूरा कार्ड में पड़ियो होगा ने किसान भाइयों देखो किसान भाइयों ने जो चिंता है
2: ખેતીની વાત કાર્યક્રમ અમારા વાળા સબ ભાઈ ને બહેનો ને સોરાથી ખેડતા બહેનો રામ રામ રામ રામ બહેનો બહેનો સોરા ઉપર આપણે વાત કરો વર્ષા ઋતુ માં આપણે ખેતરામાં જાઉં તો ઘણા પ્રકારના જહેરીલો જાનવર ને આણા મોસમ માં આપણે ખેતર માં જાઉં તો હું સાવધાની રાખવી પડે એના બારામાં ચર્ચા કરો ભાઈ બહેન હે ખેતર માં કામ રહીને જાય છે એવડે આપણે ફસલે વેચી થઈ રહી બારિશ માં આપણે સોયાબીન મક્કા કપાસ દલહની ફસલ કરી થી કહીએ કે વરસાદ ના મોસમ માં ઘણા પ્રકારના જીવ જાનવર થઈ રહ્યા અને બિલા માં વરસાદ નું પાણી ભરાઈ જાય છે એમથી જહેરીલો જાનવર હે જેમ કે સાપ હે બિચ્છુ હે એ વગેરે બહાર તો નીકળી આવે અને આપણે જવાના પર ધ્યાન નહીં રાખવાનું ગલતીથી એના ઉપર પોક પડી ગયો તો આપણે નીકળી બી શકીએ ઘણા વખત ઘણા પ્રકારની દુર્ઘટના થઈ જાય ને આના સમયમાં આપણે હણવામાં બે આવે કે ઘણા જહેરીલો જાનવર હે એ ખેતર માં રહે ને કેનિક કાટી લીધું જેમથી કે મૃત્યુ થઈ ગઈ એવા સમાચાર આમ થઈ ગયા હે તો એના બદલે આપણને થોડો વિશેષ ધ્યાન રાખવું પડે કે જેવી રીતે આપણે ખેતર માં જાઉં તો એક તો અચ્છા જૂતો પહેરીને જવું જે વરસાદી જૂતા આવે એ પહેરીને જવું હોય બીજું આપણે એંડી રહ્યા તો હેડા ઉપર એંડવું હોય અગર ખેતર મહિને આપણે જવું પડે તો ધ્યાન થી કે અંબારીને જવું જોઈએ એને અલાવા પા એક લાકડી રાખો જેમથી કે હે રસ્તો બનાવતો જાય પર જવું હોય જ્યાં જાડીઓ વગેરે રહી એનું ધ્યાન રાખવું હોય કે આપણો પગ નહીં પડી જાય પગ મેલા તો બી ધ્યાન રાખવું હોય કે એમાં કોઈ પ્રકારનું જાનવર વગેરે હાથમાં તે લાકડી થી ઘાસફૂસ હટાવી પછી આપણે આગળ વળવું હોય અને બીજું એક ધ્યાન રાખવું હોય કે કઈ બી જાડિયા હોય યા ફિર આપણે ખેતર માં ફસલ વેસી ઘાસ ઉગ્યું હોય તો એને ભી ધ્યાન રાખવું હોય કે સાવધાનથી હટાવવી હે વના દે કે ડાયરેક્ટર માં હાથ નાખીને આપણે ઘાસ વગેરે ઉખાડવા જાઉંગા યા ખરપતવાર ઉખાડવા જાઉંગા થઈ શકે કઈ પ્રકારનું જાનવર હોય કઈ પ્રકારનું બિચ્છો વગેરે હોય એ બી કાઢી શકે તો ઘણી વાતમાં આપણને

સાફ ને સુરક્ષિત પાણી બી આપણને પીવાડવું જરૂરી હે. બારિશનું જમી થતું ગંદુ પાણી પશુઓને આપણે નહીં પીવાડવું. સૌથી જરૂરી વાત હે પશુઓનું જે ટીકાકરણ. કિસાન બાબુ, આપણા ક્ષેત્રમાં પશુઓની વાસ્તે જે ટીકાકરણ કાર્યક્રમ અગર ની જાણકારી હો પશુપાલન વિભાગના યા પશુ ચિકિત્સક થકી આપણે કાર્યક્રમની જાણકારી લઈ ને નિર્ધારિત સમયની માટે ટીકાકરણ આપણને કરવાડવું જોઈએ. ટીકાકરણ જે એ કઈ સંક્રામક રોગ થકી બચાવનો એક મહત્વપૂર્ણ ઉપાય હે. હાથે હાથે પશુઓને સંતુલિત આહાર આપણને આપવો હે. હરો ચારો અગર ગીલો હે તો એને ઉચિત તરીકા થકી હમવાર કરીને આપણને આપવો હે. ને હળિયો થકો અને ફફૂંદ લાગેલો સારો આપણને બિલકુલ બી નહીં ખવાડવો હે. આપણને યાદ રાખવું હે કે બીમારીનો ઇલાજ કરવા થકી જ્યાદા બળી આવી હે કે બીમારી થકી આપણે બચાવ કરો. એટલે રોજ પશુઓનું આપણને નિરીક્ષણ કરવું હે. અગર કોઈ પશુને બુખાર, ભૂખ કમ લાગવું, દૂધ અચાનક કમ થઈ ગયું હે, લંગડાપણ થઈ ગયું હોય, મોંની છાલા થઈ ગયા હે, યા સૂજન થઈ ગઈ હે, યા કોઈ દૂસરા એવા લક્ષણ આપણને દેખાઈ રહ્યા હે તો આપણે એને નજરઅંદાજ નહીં કરવું હે. બીમાર પશુને આપણને અલગ રાખવું હે. ને પશુ ચિકિત્સકની સલાહને વના આપણને દવાઈ નહીં આલવી હે. કિસાન ભાઈઓ, વરસાદની જે મોસમ હે એને ઘણી સાવધાની રાખવી હે. ને આપણા પશુધનને આપણે બીમારી થકી સાવધાની રાખીને આપણે બચાવી શકો. પશુશાળા સ્વચ્છ રાખવી, સૂકી સાફ જગ્યા રાખવી, સાફ પાણી, અચ્છું ખાવાનું, સમય માટે ટીકાકરણ, બીમાર પશુ થઈ જાય તો અલગ રાખવું, બીમારીના લક્ષણ દેખાય તો પશુ ચિકિત્સક થકી સંપર્ક કરવો. આ સબ કરીને આપણે પશુઓને રોગ થકી બચાવી શકો. કિસાન ભાઈઓ, પશુ આપણે વાસ્તે એક સહારો હે ને એની વાસ્તે આપણે સહારા. પશુને આપણે હંબાર કરવી હે. પશુ બોલે તો નહીં એટલે એને જે નિરીક્ષણ કરીને આપણને જે ખબર પડે એને દેખીને આપણને એને મદદ કરવી હે, એને રોગ થકી બચાવવું હે. ને એના અબોલા પશુની રક્ષા આપણને કરવી હે. પશુધન કિસાન ભાઈઓને ઘણું આવશ્યક હે. ખેતીવાડી ને પશુધન બે એકબીજાના પર્યાય હે. કિસાન ભાઈઓ, જાતે જાતે હવે એક ભજન સાંભળો ને પછી